0: 날아오 빠지 할래이고 아라리가지
1: 에티 데레 람로 쿠라 데카우노 호캄레 धेरै धेरै दर्शक पनि भेट्न पाउँछौँ हामीले भेट्न पाउँछौँ हामीले ए बरै सालको पातको टपरी हो नि ए बरै नहुनी सल्लाइको तिम्रोमा